0: તમે છેલ્લે ક્યારે ફેમિલીના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજના વેકઅપ વિચારમાં મારે કોઈ જ્ઞાન નથી આપવું, કોઈ સવાલો નથી પૂછવા, મારે તો ખાલી એક એક્સપિરિયન્સ શેર કરવો છે. બહુ લાંબા સમયના પછી હું ભરૂચ ગયો. ભરૂચમાં મારા પેરેન્ટ્સ રહે છે. પેરેન્ટ્સના સાથે એટલો બધો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો કે જીવનમાં મજા પડી ગઈ. એક વેક્યુમ જે જીવનમાં લાગતું હતું કે ખબર નહીં કોઈક વસ્તુની કમી છે, એ સમજાઈ મને કે શું કમી હતી, તો કે પરિવારના લોકોના સાથે સમય સ્પેન્ડ કરવો. રાત્રે ઇન્સ્ટાગ્રામે મને સાબાશી આપી, નોટિફિકેશન આવ્યું કે વાહ કૃતાર્થ, આખા વીકમાં સૌથી ઓછું ઇન્સ્ટાગ્રામ તે આજના દિવસે વાપર્યું. મમ્મીના સાથે મેં કુકિંગ કર્યું, પપ્પાના સાથે પત્તા રમ્યો, એમના સાથે આ ઇલેક્શનની ચર્ચાઓ કરી, ન્યૂઝ ચેનલ્સ જોઈ અને ઘણી બધી દુનિયાની અલકમલકની ગોસિપ કરી. પપ્પાના કઝિન્સ શું કરે છે, પપ્પાએ આગળ શું કરવું છે. મમ્મીને મેં પૂછ્યું કે ઘરમાં બધું કેવું ચાલે છે, શું ચાલે છે. ફોન ઉપર તો પૂછતા હીએ, પણ સામે બેસીને પૂછવાની જે મજા છે એ કંઈક જુદી જ હોય છે. છેલ્લે તમે ક્યારે પોતાની ફેમિલીના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? હું તો કરી આવ્યો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. હોપફુલી આજનો વેકઅપ વિચાર તમને ખરેખર જગાડી દે.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Welcome to the 46th North American Bengali Conference, hosted by the Cultural Association of Bengal. New York mein ek aisa grand sangam, jahan hamari roots aur aane wala kal ek ho jate hain.
4: From the profound classical magic of Amjad Ali Khan and Kaushiki Chakrabarty to the legendary global beats of Vishal Shekhar.
3: Cinema, literature, timeless theatre aur hamari sadiyo purani ada, bringing a global community back to its home.
4: July 3rd to 5th at Westchester County Center, New York. Register now at nabcap.com.
5: दुनिया में सिर्फ दो तरह के लोग हुए हैं, वुल्फ और शीप. मैं वुल्फ हूँ. तो क्या है?
6: वुल्फ की बेटी वुल्फ ही होती है सर.
5: हमारी इकलौती
7: अल्फा.
8: The YRF Spy Universe gets its most lethal weapon, Alpha. Hunting in US and Canada cinemas from 3rd July. A Yash Raj Films release.
9: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
10: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
11: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
12: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
13: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islington.

0: રિસન્ટલી મારી એક ફ્રેન્ડના સાથે મારું એક કોન્વર્ઝેશન થયું, એ હું તમને સંભળાવવા માટે જઈ રહ્યો છું. મારી ફ્રેન્ડે મને પૂછ્યું, મને કે યાર કૃતાર્થ, હું તો કોઈ પણ જોબ જોઈન કરું ને એટલે કંટાળી જઉં છું યાર. મને એવું થાય કે રોજે રોજ એક જ કામ કરવાનું. તને કંટાળો નથી આવતો? રોજ સવારે 7 વાગે લોકોના સાથે વાતચીત કરવાની, ઓન ગ્રાઉન્ડ જવાનું, ઇન્ટરવ્યુઝ લેવાના, અથોરિટીઝના સાથે લમણા લેવાના, તને કંટાળો નથી આવતો? તો આમાં એવું છે કે કંટાળો તો આવે, કંટાળો બધાને જ આવે ને જોબથી આપણે બધા જ ક્યારેક ને ક્યારેક હેરાન પરેશાન થઈ જ જઈએ, કારણ કે મોનોટોનસ લાઈફ બની જાય. પહેલો મુદ્દો એ સમજવા જેવો છે અને એક્સેપ્ટ કરવા જેવો છે કે તમારી જોબ એ જરૂરી નથી કે એન્ટરટેનિંગ હોય. મારી છે પણ જરૂરી નથી કે બધાની જોબ્સ એન્ટરટેનિંગ હોય. બીજો મુદ્દો જે સમજવા જેવો છે એ છે કે તમે જોબ એન્ટરટેનમેન્ટ માટે કરતા પણ નથી. તમારી જોબ તમને પે કરી શકે ને તમે તમારું જીવન સારી રીતે વ્યતીત કરી શકો, જોબ એના માટે હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો, તમારું જોબ એ જીવન નથી. સૌથી મોટી ભૂલ આપણે એ જ કરતા આઈએ છીએ કે આપણે પોતાના જોબને પોતાનું જીવન સમજીને એક્ટ કરતા આઈએ છીએ. તમે જોજો, અમુક લોકોનો જે બોસ ખરાબ હોય ને તો બાપરે એટલો મોટો મુદ્દો બનાવે એનો કે જેની કોઈ હદ નથી. જોબના અવાજના પછી તમે પોતાના જીવનના સાથે શું કરો છો? જોબ બોરિંગ થઈ જાય એનો મતલબ એ નથી કે જીવન પણ બોરિંગ થઈ જાય. પોતાનું જીવન એ તો તમે હર્યું ભર્યું રાખી શકો ને. પોતાના શોખ એ તો જીવંત રાખી શકો ને. પોતાની હોબીઝ એ તો જીવંત રાખી શકો ને. ઘણા લોકોને નાટક જોવાના શોખ હોય, જોબના ટાઈમિંગ્સના પછી એ તો કરી શકો. ઘણા લોકોને રીડિંગનો શોખ હોય, એ તો કરી શકો. ક્રિકેટ રમવાનો શોખ હોય, ગાડી ચલાવવાનો શોખ હોય, ચા બનાવવાનો શોખ હોય, કુકિંગનો શોખ હોય, રેડિયો મિર્ચી સાંભળવાનો શોખ હોય, એ તો કરી શકો કે ના કરી શકો. આજનો વેકઅપ વિચાર, પોતાનું જીવન જો હર્યું ભર્યું હશે, પોતાના શોખ પોતાની હોબીઝ જો જીવંત રાખી હશે, તો પોતાની જોબ એને જીવન સમજવાની તમે ભૂલ નહીં કરો ને એનાથી તમે કંટાળી નહીં જાઓ. જોબના ટાઈમિંગ્સના પછી પોતાનું જીવન હર્યું ભર્યું રાખો. You are listening to Mirchi. It's hot. Good morning.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપ યજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 7323578200. જય ગુરુ.
4: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं. दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक. मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 FM रेडियो मिर्ची पर. ऑल्सो अवेलेबल ऑन 103.3 FM HD2.
5: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
6: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts.

ચલો હું તમારી સાથે એક સરસ મજાનો ફેક્ટ શેર કરું, મજા આવશે તમને સાંભળીને. તમે પોતાના જીવનમાં ઘણી બધી વાતો એનાથી શીખી શકો છો. જ્યારે થંડરસ્ટોર્મ આવે, જ્યારે સાયક્લોન આવે ને, ત્યારે ભેંસો જે હોય એ થંડરસ્ટોર્મના તરફ દોડે, એ ડિરેક્શનમાં દોડે, અને ગાય જે હોય એ થંડરસ્ટોર્મ જે ડિરેક્શનથી આવતો હોય એના અપોઝિટ ડિરેક્શનમાં દોડતી હોય. ધીસ ઇઝ અ ફેક્ટ, આ કોઈ વાર્તા નથી, આવું હકીકતમાં થતું હોય છે. આના કારણે શું થાય ખબર છે કે ગાયોનું ઝુંડ જે ડિરેક્શનમાં, અપોઝિટ ડિરેક્શનમાં દોડે ને, તો ગાયો થંડરસ્ટોર્મમાં વધારે સમય સુધી રહે ને એમને વધારે નુકસાન પહોંચે. પણ ભેંસ જે હોય એ થંડરસ્ટોર્મના ડિરેક્શનમાં જ્યારે દોડે તો પ્રોબેબિલિટી થંડરસ્ટોર્મને પાર કરીને પેલી બાજુ પહોંચી જવાની વધારે હોય છે, એટલા માટે એમને ઓછું નુકસાન પહોંચતું હોય છે. જીવનમાં આવું નથી હોતું કે પ્રોબ્લેમ જ્યારે તમારા તરફ આવે, તમે જ્યારે એના ડિરેક્શનમાં દોડો ને એનો સામનો કરવા માટે, ત્યારે પ્રોબ્લેમ વહેલી પૂરી થઈ જાય, ખતમ થઈ જાય, તમે એને લડત આપી શકો. જ્યારે એનાથી દૂર ભાગો ત્યારે પ્રોબ્લેમ તમારી પાછળ પાછળ ભાગે વંટોળના જેમ, તમને વધારે નુકસાન પહોંચાડે. તમારું મન સતત એ પ્રોબ્લેમમાં જ હોય કે અરે પાછળ તો જુઓ કેટલું મોટું સાયક્લોન. પણ એક વખત હિંમત ભેગી કરીને જો એના તરફ દોડ્યા હો તો પેલે પાર પહોંચવાની પ્રોબેબિલિટી એ વધી જતી હોય છે. આમ તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે અક્કલ વળી કે ભેંસ, પણ આ ઇન્સિડન્ટથી એવું કહી શકાય કે ના ના, ભેંસમાંય બુદ્ધિ હોય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જેટલી અગત્યતા શબ્દોની હોય છે એટલી જ અગત્યતા ન બોલાયેલા શબ્દોની પણ હોય છે. ન બોલાયેલા શબ્દો એટલે શું? તો કે મૌન. તમને યાદ પણ આવે છે કે તમે છેલ્લે મૌન ધારણ કરીને ખાલી સાંભળ્યું ક્યારે હતું અને કોણું સાંભળ્યું હતું? ભાગ્યે જ અમુક લોકોને યાદ આવશે, ને જો યાદ આવે છે તો તમે બહુ જ લકી વ્યક્તિ છો. એકચ્યુઅલી જ્યારે તમે મૌન રહો છો ત્યારે તમારું હૃદય સાંભળે છે, અને જ્યારે હૃદય સાંભળે ત્યારે આત્મા તૃપ્ત થાય. હું તમને અમુક એક્ઝામ્પલ્સ આપું. તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, કાં તો પછી અનુભવ કર્યા હશે, કે જ્યારે તમે ગંગા નદીના કિનારા ઉપર જાઓ ત્યારે યાર કશું જ બોલવાની ઈચ્છા ના થાય, ચૂપ થઈને બેસવાની ઈચ્છા થાય. ઘણા લોકોને હરિદ્વારમાં એ પ્રકારના અનુભવ થયા હશે, ઘણા લોકોને ઋષિકેશમાં થયા હશે, ઘણા લોકોને ગીરના જંગલમાં થયા હશે, ઘણા લોકોને પ્રવાસમાં થયા હશે, અને ઘણા લોકોને ગાડી ચલાવતી વખતે થયા હશે કે જ્યારે તમને મૌન રહેવાની ઈચ્છા થાય. એ જે શાંતિ છે તમને એટલા માટે લાગે કારણ કે તમારું હૃદય એ વખતે સાંભળતું હોય છે. એ શું સાંભળતું હોય છે? તો કે કુદરતનો અવાજ. આજના દિવસે તમે કુદરતનો અવાજ સાંભળી શકો અને મૌન રહી શકો એવી શક્તિ તમને મળે એવી આશા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: હેલો હેલો ભાઈ, રોંગ નંબર સે બાત કર રહા હૈ? રોંગ નંબર સે
2: નહીં, કોણ બાત કર રહા
1: હૈ? પહેલે બતા, રોંગ નંબર સે બાત કર રહા હૈ?
2: અરે નહીં ભાઈ, કોણ બોલ રહા યાર?
1: અરે યાર, મેં અપને બારે બતાતા રહુંગા ના, તુસે જો પૂછા ગયા ઉતના બતા ભાઈ. રોંગ નંબર સે બાત કર રહા
2: હૈ તો પહેલે યે તો બતા દે કોણ હૈ, કોણ?
1: ઓ, મેરી બાત સુન.
2: કોણ બાત કોણ કર રહા હૈ?
1: ઓ, મહેશ.
2: અરે મહેશ બાત નહીં બોલ રહા, રોંગ નંબર.
1: તો દે, જબ રોંગ નંબર સે બાત કર રહા ના, પહેલે ક્યું નહીં બોલા? મેને તો તુસે પહેલે હી પૂછા થા ના, રોંગ નંબર સે બાત કર રહા તુ.
2: અરે તો મેને કહા તો રોંગ નંબર હૈ, ઓર કે કિસ તરહ સે બોલુંગા?
1: તો મેને શુરુ મેં તુસે પૂછા થા ના, રોંગ નંબર સે બાત કર રહા, તો તુને તો યે કહે દિયા કે નહીં.
2: જબ ડર ગયા તો તેરે સે કહા તો મેને કી રોંગ નંબર નહીં હૈ, તો ફિર ઉસકે બાદ ક્યું ફોન કર રહા મેરે કો?
1: ઠીક હૈ, મેને તુજે ફોન કિયા, મેને તુજે ફોન કિયા કે રોંગ નંબર સે બાત કર રહા, તુને કહા ના. ઓર મેરી બાત સુન લે મહેશ, આજ મેં તુજે બતા રહા હું.
2: અબે મેં મહેશ બાત નહીં કર રહા, ક્યું બાર બાર મહેશ કે પીછે પડા હુઆ હૈ? કિતની બાર બોલું રોંગ નંબર હૈ?
1: તો જબ મેં શુરુ મેં કહે રહા થા કે રોંગ નંબર સે બાત કર રહા હૈ, તો ફિર ક્યું નહીં બોલા? તો કે રોંગ નંબર સે બાત કર રહા હૈ.
2: ફિર વહી બાત કો લેકર આ ગયા?
1: નહીં, મેં કોઈ બાત કો લેકર. ઓર મહેશ, મેરી બાત સુન. અગર
2: અરે મેં મહેશ બાત હી નહીં કર રહા, તો બાર બાર મહેશ મહેશ મહેશ ક્યું કહે જા રહા હૈ?
1: તો મેંને ભી તો તુસે શુરુ મેં કહા કે મહેશ તેરો રોંગ નંબર હૈ, તુને બાદ મેં જબ મેંને તુજે નામ પૂછા તો કહે રહા તું રોંગ નંબર હૈ. શુરુ મેંને તો તુસે
2: વાલી બાતે કર રહા કે
1: મેં કોઈ મેં કોઈ મેં કોઈ પાગલ વાલી બાતે નહીં કર રહે. ઓર મેરી બાત સુન લે મહેશ, બાત કો
2: યાર. મેં મહેશ હું નહીં, રોંગ નંબર હૈ, રોંગ નંબર.
1: તો શુરુ મેં તું બોલ દેતા ના કે રોંગ નંબર હૈ, મેંને તો તુસે હજાર બાર પૂછા ના.
2: મહેશ કા નંબર હી નહીં હૈ, તુને લગાયા કાહે નંબર? પહેલે દેખ તો લે કિતની બાર બોલું ભાઈ, યે રોંગ નંબર હૈ યાર.
1: તો રોંગ નંબર સે બાત કર રહા હૈ ના ફિર? તો
2: રોંગ ભાઈ તું હૈ કોણ?
1: નહીં નહીં, મુજે બતા, મુજે કહાં હૈ? મુજે બતા, રોંગ નંબર હૈ ના યે?
2: હા રોંગ નંબર હૈ.
1: તો રોંગ નંબર લેકે ક્યું ઘૂમ રહા તું? રાઈટ નંબર ક્યું નહીં લેકે ઘૂમતા? યે તો તું ગલત કર રહા હૈ ના, રોંગ નંબર લેકે ઘૂમ રહા હૈ. જબ લે રહા થા
2: કે રોંગ લે રહા હું, તેરે સે કહે રહા હું કે રોંગ નંબર
1: લે, તુસે તુસે બાત નહીં. રાઈટ નંબર લે, રાઈટ નંબર લે, તાકી રોંગ નંબર સે બાત ના કરે, ઠીક હૈ?
2: અરે રોંગ નંબર, અરે જા,
1: બહોત દેખે તેરે જૈસે યાર, બહોત દેખે તેરે જૈસે. ચલ ઠીક હૈ, નિકલ તું
2: યાર. અબે ચલ જા, ચલ કામ કર, ચલ હટ.
3: मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ, मैं मुर्गा बना रहा था.
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
8: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
7: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
9: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं। दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक. मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर. ऑल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2.
10: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
11: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
10: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
11: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
10: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, इजलिन. searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
12: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
13: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
14: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
15: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
16: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જીવનમાં કન્ફ્યુઝન છે ને બહુ જ વધારે થતું હોય કે મને તો ખબર જ નથી પડતી કે મને શું ગમે છે અને શું નથી ગમતું. આવા વિચારો આવે છે ને, તો ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું, એક ચર્ચા કરીએ. તમને પિઝા ભાવે? તો કે હા, કદાચ ભાવે. કોઈકને ખીચડી ભાવે, કોઈકને રીંગણનું શાક ભાવે. પણ કેમ ભાવે? તો કે તમે 1000 વસ્તુઓ ટ્રાય કરી ત્યારે તમને ખબર પડી હશે કે મને આ 999 વસ્તુઓમાં ઓછો રસ છે, અને આ એક વસ્તુ મને બહુ જ મજાની ભાવે છે, મને બહુ જ ગમે છે આ વસ્તુ. જ્યારે જ્યારે હું એ ખાઉં ત્યારે ત્યારે મારું મન પ્રફુલ્લિત થઈ જાય. તમે જ્યારે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરતા હો ત્યારે તમને એક્ઝેક્ટલી સમજણ આવતી હોય છે કે તમને શું ગમે છે અને શું નથી ગમતું. જીવનના બાકી બધા આસ્પેક્ટ્સમાં પણ એવું જ હોય છે. તમારું પેશન શું છે, તમને કઈ નોકરી ગમે છે, કઈ છોકરી ગમે છે, કયો છોકરો ગમે છે, તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે બહુ બધી વસ્તુઓ ટ્રાય કરી ચૂક્યા હોવ ને તમને ખબર પડે કે આ વસ્તુઓ મને નથી ગમતી અને આ ગમે છે. પોતાની જાતને એક્સપ્લોર કરવાનો મોકો આપો, એક્સપેરિમેન્ટ કરવાનો મોકો આપો. તમારી ચોઇસીસ એમાંથી જ નિખરશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
4: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
5: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
6: Oak Tree Road Low, best diamond jewelry kosam search is the Nara Krishna Jewelers Me exclusive diamond store.
7: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, rings, Mario stunning pendants, Krishna Jewelers, Oak Tree Road, Esalen.
8: ਜਦੋਂ ਵੀ ਕਾਮੇਡੀ ਮੂਵੀ ਦੀ ਗੱਲ ਹੁੰਦੀ ਹੈ ਤਾਂ ਇੱਕ ਮੂਵੀ ਦਾ ਨਾਮ ਹਮੇਸ਼ਾ ਆਉਂਦਾ ਹੈ, ਉਹ ਮੂਵੀ ਜਿਹਨੇ ਸਭ ਨੂੰ ਹਸਾ ਹਸਾ ਕੇ ਲੋਟਪੋਟ ਕੀਤਾ.
9: ਕੀ ਕਹਿ ਰਹੇ ਹੋ?
8: ਉਹ ਮੂਵੀ ਜਿਹਦੀ ਸਟੋਰੀ ਨੇ ਬ੍ਰੇਨ ਰੋਟ ਕੀਤਾ.
9: ਕੀ ਕਹਿ ਰਹੇ ਹੋ?
10: ਗਿੱਪੀ ਗ੍ਰੇਵਾਲ, ਬਿੰਨੂ ਢਿੱਲੋਂ, ਸਰਗੁਣ ਮਹਿਤਾ ਫਿਰ ਤੋਂ ਲੈ ਕੇ ਆ ਰਹੇ ਨੇ ਪੰਜਾਬੀ ਸਿਨੇਮਾ ਦੀ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਫ੍ਰੈਂਚਾਈਜ਼ ਕੈਰੀ ਔਨ ਜੱਟਾ 4, ਜਿੱਥੇ ਐਡਵੋਕੇਟ ਢਿੱਲੋਂ ਫਿਰ ਕਹਿਣਗੇ
11: ਪਰ ਢਿੱਲੋਂ ਨੇ ਕਾਲਾ ਕੋਟ ਐਵੇਂ ਨਹੀਂ ਪਾਇਆ.
12: ਦਿਸ 26 ਜੂਨ ਕੈਰੀ ਔਨ ਜੱਟਾ 4 ਦੇ ਨਾਲ ਥੀਏਟਰਸ ਹੋਣਗੇ ਲਾਫਟਰ ਦਾ ਸਟੇਡੀਅਮ, ਕਿਉਂਕਿ ਇਹ ਸਿਰਫ ਫਿਲਮ ਨਹੀਂ, ਇਹ ਲਾਫਟਰ ਦਾ ਫੈਸਟੀਵਲ ਹੈ.
13: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Esalen, New Jersey. Conditions apply.
14: Listener mein back to back gana sunega.
15: Back to back gana sunega.
14: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: Good morning. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. રિલેશનશીપમાં છે ને ઘણી વખત એવી સિચ્યુએશન ઊભી થતી હોય કે કોઈ એવી વાત થઈ જાય, કોઈ એવી ઘટના બની જાય કે પછી તમે એને પોતાના મનમાંથી કાઢી જ ના શકો. એ ફાંસ બનીને ક્યાંક ને ક્યાંક તમને ચૂભ્યા કરે. કાં તો કોઈએ તમારા ઉપર ચીટ કર્યું હોય, કાં તો કોઈ શબ્દો એવા બોલી ગયા હોય, કાં તો પછી તમને એવું થતું હોય કે મારી સાથે આવું ના થવું જોઈએ. થાય છે ને, તમારી સાથે થયેલું છે ને આવું. હવે આનું સોલ્યુશન શું, આ વાતને પોતાના મનમાંથી કાઢવી કેવી રીતે? તો કે સોલ્યુશન છે ને બહુ જ સિમ્પલ છે. એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા એવી છે કે જો વાત ઇમ્પોર્ટન્ટ હોય તો વ્યક્તિને ભૂલી જવી, અને જો વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ હોય તો વાતને ભૂલી જવી. હવે ડિપેન્ડ તમારા ઉપર કરે છે કે તમારા માટે મહત્વનું શું છે, વાત કે પછી વ્યક્તિ, વજન કોણું વધારે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ. દિલ લગી

0: તમને ડર લાગે? લાગે ને, બધાને ડર લાગે, મને પણ લાગે. કયા કયા પ્રકારના ડર લાગતા હોય છે મને અને તમને? તો કે ગાડી લઈને નીકળ્યા હોય ને સામે જો પોલીસ દેખાઈ જાય તો એ ડર કે લાયસન્સ છે, પીયુસી છે, રજીસ્ટ્રેશનના કાગળિયા છે, પણ છતાંય એ મને પકડી લે, કાં તો ખખડાવી નાખે, કાં તો તકલીફમાં મૂકી દે, તો એનો ડર. ઓફિસમાં ડર કે જો હું બોસના સામે મને જે ફીલ થાય છે એ બોલી દઉં અને મને ખખડાવી નાખે તો, મારી ઇન્સલ્ટ કરી નાખે તો, કાં તો પછી જોબમાંથી જ કાઢી નાખે તો, એનો ડર. મારી ઈએમઆઈ હું આ મહિને ના ભરી શક્યો તો, ક્રેડિટ કાર્ડની જેટલી લિમિટ છે એના 80% પૈસા જો હું વાપરી નાખું ભૂલમાં તો, અચાનક ઘરનો કોઈ ખર્ચો આવી જાય તો, બાળકોની સ્કૂલ ફીસ જો વધારી નાખે સ્કૂલ મેનેજમેન્ટ અને મારે સ્કૂલ ચેન્જ કરવાની આવે તો હું શું કરીશ? આ બધા જ પ્રકારના ડર મને અને તમને સતાવતા હોય છે. આ બધા મેન મેડ ડર છે. મનુષ્યએ જે સિસ્ટમ ક્રિએટ કરી છે એમાંથી ઉપજેલા બધા ડર છે. ડર ખરેખર કઈ વસ્તુનો હોવો જોઈએ જે આપણને છે જ નહીં? એ છે કુદરતનો ડર. કુદરતનો ડર કેવો? તો કે હું જો ઝાડ કાપીશ તો પછી આ 40 ડિગ્રી, 45 ડિગ્રી, 52 ડિગ્રી આ બધું નોર્મલ થઈ જશે, મારાથી જીવાય નહીં. આવનારી જનરેશન્સ એ પોતાની નેચરલ લાઈફ પૂરી કરી શકશે કે નહીં કરી શકે એની કોઈ ગેરંટી નથી. આ એક ડર. હું સમુદ્રમાં જો કચરો કરીશ તો સુનામી રૂપી મારા શહેરનો કચરો સમુદ્ર એક દિવસ કરી નાખશે, એનો ડર. હું જો ખુલ્લેઆમ કચરો બાળીશ તો પછી જે લંગ્સ છે દુનિયાના એમાં આગ લાગશે, જંગલોમાં આગ લાગશે અને હું શ્વાસ નહીં લઈ શકું, આ ડર. પણ આમાંનો કોઈ પણ ડર આપણને સતાવતો નથી. આજે સવાર સવારમાં હું તમારી સામે એક બહુ જ પાવરફુલ થોટ મૂકવા માટે જઈ રહ્યો છું. જે પણ ડર તમને કરન્ટલી સતાવી રહ્યો છે એ મેન મેડ ડર છે. એ તમે કાં તો પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને ઉભો કરેલો છે, કાં તો પછી તમે પોતાના આસપાસ જે પોતાની નાનકડી દુનિયા બનાવેલી છે એનો ડર છે. ખરો ડર એ કુદરતનો હોવો જોઈએ, પોતાના કર્મોનો હોવો જોઈએ કે હું જો આ પ્રકારે કોઈને તકલીફ પહોંચાડીશ તો પછી મને પણ ફ્યુચરમાં તકલીફ થશે. આ બે વિષયને છોડીને તમારા મનમાં બાકી કોઈ પણ વ્યક્તિ કાં તો સિચ્યુએશનનો ડર ના હોવો જોઈએ. જો છે તો પછી વિચાર કરો એના ઉપર કે મારી વાત સાચી છે કે નહીં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, વિશિંગ યુ અ ડર મુક્ત દિવસ, ડર મુક્ત જિંદગી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Duniya mein sirf do tarah ke log hote hain, wolf aur sheep. Main wolf hoon. To kya hai?
4: Wolf ki beti wolf hi hoti hai sir.
3: Hamari ikhlauti
5: Alpha.
6: The YRF Spy Universe gets its most lethal weapon, Alpha. Hunting in US and Canada cinemas from 3rd July. A Yash Raj Films release.
7: कुछ आवाजें सिर्फ गानों को नहीं सीधे आत्मा को छू जाती हैं। दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक.
8: मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर. आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2.
9: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
10: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
9: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
11: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
12: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
13: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड.
12: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
14: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
12: मॉरल ऑफ द स्टोरी नंबर 1, सिर्फ एक ही होता है, एक ही होता है. जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिसनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची मिर्ची, बाकी जो है वो सिर्फ है। रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं। इट्स हॉट रेडियो मिर्ची।
5: या वांट टू फील दैट, कम ऑन गर्ल, बी द बीट। Check this out.

ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. આજનો વેકઅપ વિચાર ગઈકાલે રાત્રે મારી સાથે જે ઘટના બની એના ઉપરથી છે. ગઈકાલે હું મારા એક ફ્રેન્ડને એસજી હાઈવે ઉપર મળ્યો. અમે કીધું કે ચાલો મળીએ, મજા કરીશું. એ બહુ જ બિચારો ચિંતામાં હતો ને એને મને પૂછ્યું કે યાર કૃતાર્થ, મને છે ને સતત ચિંતા સતાવે છે કે હું જે કંપનીમાં કામ કરી રહ્યો છું એ કંપની કાલ ઉઠીને બંધ થઈ જાય તો હું શું કરીશ? હું તો નવરો થઈ જઈશ. મારી બેંકની ઈએમઆઈ કોણ ભરશે? મારી વાઈફનું શું થશે? ફ્યુચરમાં છોકરાઓ આવશે એમનું શું થશે? મને કે જે ફિલ્ડમાં હું કામ કરું છું એ ફિલ્ડની જરૂર કાલ ઉઠીને માર્કેટમાં રહે જ ના તો, એ ડિમાન્ડ જ પૂરી થઈ જાય તો હું શું કરીશ? મેં કીધું કે મને એક સિમ્પલ સવાલનો જવાબ આપ. જ્યારે પક્ષી ઝાડની ડાળકીના ઉપર બેસે તો એ કોણા ઉપર ભરોસો રાખીને બેસે? ડાળકીના ઉપર કે પછી પોતાના ઉડવાની ક્ષમતાના ઉપર? એને મને કીધું કે આ તો કેવો ગાંડા જેવો સવાલ છે. ડાળખી તૂટી જાય તો પક્ષી તો ફટ દઈને ઉડી ના જાય, કારણ કે એને પોતાની ઉડવાની ક્ષમતાના ઉપર ભરોસો હોય છે. મેં કીધું એક્ઝેક્ટલી. તકલીફ એ છે કે આપણે જે ડાળખીના ઉપર બેસીએ છીએ ને, આપણને ભરોસો વધારે એના ઉપર હોય છે, પોતાની ઉડવાની ક્ષમતાના ઉપર નહીં. તમે જે પણ કંપનીમાં કામ કરો છો, તમે જે પણ ફિલ્ડમાં છો, એ છે ને એ ઝાડની ડાળખી છે. જો એ તૂટી જાય તો તમારી અંદર આવડત હોવી જોઈએ કે તમે ફડફડ ફડફડ ફડફડ કરતા પક્ષીના જેમ ઉડી જાઓ. એટલે ડાળખી ઉપર નહીં, પોતાની ઉડવાની ક્ષમતાના ઉપર ભરોસો રાખીને એની પાછળ મહેનત કરજો. તો મારા ફ્રેન્ડ જેવો સવાલ તમે તમારા ફ્રેન્ડને નહીં પૂછો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.